ભાઈ બહેનો, બરસાત કો મોસમ આઈ ગયો હે અને એના મોસમ મેં ચટપટી ઓર ગરમા ગરમ ચીજ ખાને કે સબકે મન હોય અને જો ચીજ આસાની સે ઉપલબ્ધ હો જાય ઉકો જ ઉપયોગ કરા તો દેખો ઓર ભી આસાન રહે. અબ દેખને મેં રહ્યો હે કે એના મોસમ મેં ભુટ્ટા બજાર મેં જ્યાં દેખો વહાં કહી ભી સે ભી ગલી સે ગુજરો તો એક ના એક ભુટ્ટા વાળો તો મળી જ જાય. તો ક્યો નહીં એસા મેં અપન ભુટ્ટા કી કચોરી બનાવી લાંગા તો સ્વાદ ભી આયેગો અને અપન અચ્છી તરહ સે ઉકો સેવન ભી કરી પાએંગા. તો ભુટ્ટા કી કચોરી બનાને કા લીએ આપને કઈ કઈ સામાન કી જરૂરત પડેગી પહેલા યો સુન લો. ચાર પાંચ ભુટ્ટા લઈ લો, ઉનકે કિસી કે ધર લો. એક ચમ્મચ અદરક ઓર હરી મિર્ચી કો પેસ્ટ લઈ લો. જીરો, અજવાઇન,